0: ದಕ್ಕ ಬಂಡ್ಕು ದಕ್ಕ ಈ ಕಿತ್ಲೋ ಈ ಬಲ್ಲನೆ ಕಾನೂನ್ ಚು ಗೋಟ್ ರೇನೆ
1: ಹೌನಾ ಬಲ್ಲೆನೆ ಆಜಕಲ್ ನೆ ಆಮಚೋ ಜನ ಸಮಾಜ ನೆ ಆಯ್ ಗಾಂವ್ ನೆ ಆಯ್ ಬಲ್ಲೆನ್ ಕೋಚ ಸಂಗ ಗಲತ್ ಹೋಯ ಸೆ
0: ಹೌ
1: ಉನ್ಕಾ ಜೆ ಸರ್ಕಾರ ಬಾಟ್ಲೆ ಹೋಲಿ ಗಾಂವ್ ಚೋ ಸಿಯಾನ್ ಮನ ಬಾಟ್ಲೆ ಬಲ್ಲೆ ಕೋ ಅಸನ ಕಾನೂನ್ ನಿಯಮ ಬನಲಾ ಸೆ ಕೋಕಿ ಕಾಯಿ ಛತಿ ನೀ ಹೋ ನೆ
0: ಹೌ ಹೌ
1: ಬಲ್ಲೆ ನೆ ગાઉન આસો તો લોક બાગ બોલાસો ગલત કાયા સહી કાયા એચો નિર્ણય તો નિમન ધરુક સગત ને આજ કા નિયમ કાનૂન બનાક લાગે છે તો મેં બોલતે રહે ના દાદા
0: ગોટ બાત કે સામરા
1: મયંક સિંગ ઠાકુર
0: દકે મન કિતલું નંગત ગોટ કે સાંગલા ઓર જસન બોલ કાનૂન ચો ગોટ કે કાયા કે આમ કે જાણકારી રોલો નહીં આમી કોન લગ બોલ ગલત હોતે રેલા આમ બોલુક લઈ શકું ઓર કાનૂની કાર્યવાહી બોલે કરુક લઈ શકું ને
1: હાવ
0: તો એ તો પક્કી ગોટ રહે ને
1: હોય ના
0: હા રસન ગોટ મન કે કાય આમ કે સુનતે બોલે રોતો હે મંત્ર દક જાતો બેરા બોલે ઘડીક દકલો ને હોય છે ને
1: હાવ તું મેં બોલતો એને તું મંડગડા સકલ આ મેં વિદા માંગે દે
0: હા
1: એચી સંગે બસ્તર કે શોર કાર્યક્રમ સુનતર સબ પાય ગાંવ કારી દાદા દીદી સિયાન સંજન ઓર સંગ જોરિયા સંગવારી મન કે મેં બોંડકુ
0: ઓર મેં લુલા
1: હમ દુનો કરું સે રામ રામ, રામ, રામ.